રોમાંચિલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જાસાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જ્યારે દરેક વસ્તુ તમને સહેલાઈથી મળવા લાગે ને ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનું એક ગીત લઈ લે હનુમાનજીના ચરણોમાં ખુશાલી જોશીના અવાજમાં લેવામાં આવેલું.

શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જ્યારે સતત બોલતું વ્યક્તિ અચાનક ચૂપચાપ થઈ જાય છે ને, ત્યારે સમજવું કે ભાઈ શબ્દોની ખોટ નહીં પણ લાગણીની ખોટ આવી રહી છે. ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લે અભિતા પટેલના અવાજમાં.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે પ્રિયંકા ખેરના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.